0: શ્રી હતાઈ હતુલી હૈ www.liveofm.lk હિત પીનવન રાસા
1: Live FM.
2: Aha, aha, chiki chiki cha. Aha, aha, chiki chiki cha. Aha, aha.